0: 땅으로 퍼지도록 하사이.
1: 샤핑, 여름에 걔가 거둘 수 없는 사람이 시작해? 내 브랜드, 어느 쪽이에요?
2: 고생? 야, 알겠어? 야, 이렇게 뻗대 아세요, 여러분? 쌈만 직선 걸 마을에는 어떻게 뻗대 하는 벌써도 밑에 나무 수준 안 썼어? 이제 나한테는 이제는 놀란 얘기 알잖니?
1: 아니요, 밑에 너무 먼저 주인이 거지?
2: 근데 다 되나?
1: 다 되나?
2: 신호, 밑에 수준 안 보내고 앞에 다 하나에 빠이고 불안 냅니 와 퍼이나오는 구라오 아니 나무 수준 안 보내고 이제 잔인 잔인 니엇거스 앞으로 파이다 와 스와스터가 라기 퍼이나오는 गलत सूचना हो यस्ता सूचनाले समाजलाई भ्रमित बनाउँछ खण्डित पार्छ निराशा बढाउँछ र अविश्वास पनि सृजना गर्छ
1: ओहो त्यसो भए त यस्ता सूचना शेयरलाई गर्नु हुँदैन रहेछ है
2: हो नि भ्रामक र मिथ्या सूचना शेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन शेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ नीति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै सेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
0: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
3: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र

0: 사건을 통과시켜 버려사이.
1: 와, 샤피. 이러네. 걔가 컨트롤 사람 이샤크? 나 앞에. 아버지, 걔 뭐요?
2: 고생? 걔 아이들 어 야, 이렇게 버티 알세요, 로한. 쌈만죽 선생님 마을에 이렇게 버티 오는 버릇이다. 니타로 브라막 수준아 오는 석사. 이제 나한테나. 이제도 졸린다, 이 알자니.
1: 아니. 미차 브라마 먼저 기운이 오는 거지.
2: 정말 다 되나?
1: 다 되나?
2: 순아, 미차 수순아 보내고 앞에 다 하나의 나빠의 거구나 렉니 와 퍼일라운의 거라고. 아니 브라마 수순아 보내고 이제 자는 자니 니엇 것 앞으로 파이다 와 스와스터가 라기 퍼일라운의 걸럿 수순아오. 이스타 수순아를 사마즈라이 브라믹 바나운 쳐 컨디트 빠르쳐 니라사 바나운 쳐 그리고 어비스와스판이 수순아 걸쳐.
1: 오호 त्यसो भए त यस्ता सूचना सेयर लाइक गर्नु हुँदैन रहेछ है
2: अनि भ्रामक र मिथ्या सूचना सेयर तथा कमेन्ट के पनि गर्नु हुँदैन सेयर गर्ने भए पनि त्यो सूचना सत्य तथ्य हो कि होइन यकिन गर्नुपर्छ त्यसको स्रोत थाहा पाउनुपर्छ मिति र फोटो मिल्छ कि मिल्दैन राम्रोसँग हेर्नुपर्छ आधिकारिक माध्यम हो कि होइन त्यो पनि थाहा पाएर मात्रै सेयर र कमेन्ट गर्नुपर्छ बुझ्यौ
3: भ्रामक सूचना नफैलाऊ जिम्मेवार नागरिक बनाऊ
4: आधिकारिक स्रोतबाट प्राप्त सूचनालाई मात्र विश्वास गरौ
5: नेपाल सरकार